ફેરવા, ક્યારે થૂલમાં ઉથે છાંઈ લાક્ષી ફંજી લીક્ષીએ છો, ઉથે ફોસ છાંઈ ગુનગી દ્યાડા સોઈ બગતા ઝુક્સકી જગાઈ બોંઠે ફોચી નાંગ ચર્ચીએ છો, થનસુંગ શે થે બગતા ફેક્ટરી લીક્ષી ચુફોસ જી બજાર દુખુક શુજી થઝુ જેકેટ સ્વાટર ફોચીએ છો, થઝુ ફેક્ટરી ફેક્ટરીંગ નાયલોન સિન્થેટિક યાંપો લીક્ષી ચુફોસ એરી છામગી લીક્ષી ફોસગી દુચુમાં ખર હેન મિંજ, નુઈ નુઈ ફેશન રોકંજી મીજી થે ફોસ યોગચા યોગચા ઓનુનાંગ એરી લાખ તોકચી લીક્ષી ચુફોસ જી દાલતો દાલતો તનમિન મઈ ક્યાર, એરી ચરખા પનમિનસુ દુરે ઘરચે છાંઈ ક્યુમદો પંદેરો ચરખા ગ્યુંશી નીજ છમ પનમિન બોંઠે, છમ લાખ તોકચી પનમિનગી ચલાક્ષી મિન તકુડી પંગ ચરખા ઓથે છાંઈ નીજ, થન સુમીજી થે ચલાક્ષી મિન તીરે મછટ ચરખા ત ક્યુમગી કોના રોતુલ ન્યમપો પડેકચી નીજી, ચરખા ત એરી શાંગટે શાંગઝી રોમેનંગ થનસુંગ શિબેતેજી ઇસ્તેમાલ લીકચે છટુ મિંજ, ઓનુનાંગ ચરખા ત બન કે ઇંજ, દુરે કી જમીન લીકચે ચલાક્ષી એરી ગરજાંગ દુરેક્ષી મીજી ઝાંગસ રગન સાંગથલ ગ્રાંગ બટી કુપદ નાંગ સે ચલાક્ષી રોક કોલચી છો, થનસુંગ શે સ્ટીલ એલ્યુમિનિયમ નોન સ્ટિક ચલાક્ષી કોલચી છો, દથનશે થે દાંપુ શીખસુ ચલાજી ગોમ્પા નાંગ ઝોમરાંગ રોમેના તેની મેની, દુરેક એરી ગરજાંગ ગ્રાંગ નાંગ સે પુતર ક્યુમા ક્યુમા નીજી થે પુતર દોકચી થોંગ છે યોગચી નાંગ જમીનજી પુતર તોઈ લીકચી હિંછો, થનશે ત ચાકસ્તબ નીજી નુઈ નુઈ ચાકસ્તબ બજાર દો રેઈ નીજી નાંગ જમીન લીકચરો ગેસ સિલિન્ડર ચૂલા તૈયન છો, શિંગ નાંગ ગ્રાંગ યમ્પો લીક્ષીચુ ચલા એરી ગરજાંગ દુરેક શિંગી ગમ તૈયન છો, જમીનચુ સંપાજી બુચી હિંછો, થનસુંશે પ્લાસ્ટિક ફેક્ટરીંગ લીક્ષીચુ ચલાજી યોગચા પ્લાસ્ટિક કી લીક્ષી બંતી બંતી ચુ ડબાજી ખમો ખમો ચાકચરો યોગચા, લુક્સ કી પૌલા નાંગ ફોચુંચુ ફોસ એરી ગરજાંગ દુરે છમ નાંગ બચી પૌલા લીક્ષીન છો, મુના એલદે બગતા થે બાંગ દો છે રરે બોંઠેન્જ, ઓથે પૌલાજી ખના ખના તુસની ઓ થઝું યમ્પો ચૂકશીએન છો, એરી લાખ તોકચી પુલા લીક્ષીચુ છબ્સ થે બજાર દોકચી યોગચીચુ પૌલા ચૂકશા, દથનશે ત પુલાજી શાંગટે શાંગઝીજી ઝોમરાંગ દોમેનાંગ ચૂકશી મગવા, રમેનસુ બેતેર જોરો ત થે પુલાજી કંચા રો ખુકશુમિંચ, પુલાજી ખાના લીકચુમ થઝુરે પતા મઈ હિંચ, દુબઈ ચલાક્ષી દાલતો દાલતો ખરુ યોચી યાર થઝુ ફેકે, થનસુંશે તુસ તો નાંગ નુઈ મીજી મીજીસ તો કંજી ખે નાંગ ગ્યોકપા લીક્ષી બજારગી ચલાક્ષી યોગચી હિંછો, ઓતો થે દુરે કી ચલાક્ષી ફોટોંગ નાંગ પેચાંગ કંચા કેસદી ખુકશુજી, લાખ તોકચી ચલાક્ષી લીકચગી શપ સુસુરે મગ્યુંછા, સુતિકો યુમેનગી ટાઈમ મની દાંગપોશે ચલાક્ષી હેર લીકચા ત બુશથીર, ઓથે દુબઈ ચલાક્ષી ખાના યોકતે થઝુબુંટે ફેકે, લુક્સ કી ચલાક્ષી એરી ગરજાઈ પહેચાન હિંચ, ઉથે છાંઈ બચાઈ લીકચરો એરાંગ જો શાંગટે શાંગઝી દુરેક ચુ કારીગરઝી ફ્યાસ નાંગ લબજા હિંચા ગ્યુંશીજી, મુદરસાંગ નાંગ ઝોમરાંગ દો લેચા ગ્યુંશીજી ઓ થઝુ નાંગ યમ્પો થનસુંગ શેખ શરબા નચુંગ મજોરો થે લબજા રહી પૈજી.